0: વણમાય સાફ કોઈ મજબૂત ફી હૈ. શ્રી જોશી કહ્યો કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના રા તહેત કરીબ 98% ખાદ્યાન્ન વિતરણ EPOS મશીના રે જરીએ કર્યો જા રહ્યો હૈ. મંત્રી કહ્યો કે તકનીકું અપાત્ર લોગાની પછાણ માય મદદ મિલી હૈ, જદકે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ પહેલ આખા દેશ માય પ્રવાસી લોકા સારું અન્ન મુહૈયા કરાવણો તે કિન્નો હૈ.
1: हमने वन रेशन कार्ड, जो गरीब बड़े बड़े शहरों में जाते थे उसको राशन नहीं मिलता था, उसका भी इंतजाम इससे हुआ है. तो रिसेंट हमारा जो है सीबीडीसी सेंट्रल बैंक डिजिटल करेंसी बेस्ड द फूड सब्सिडी डिस्ट्रीब्यूशन, ये भी एक बहुत बड़ा एक स्टेप ऑफ दी को टेक्नोलॉजी उपयोग करके डिजिटाइजेशन उपयोग करके नेक्स्ट लेवल का एक बदलाव है.
0: કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાત મંત્રી કિરેન રિજિજુ ઈ સાલ ફી હજ યાત્રાને ઘણી કામયાબ બતાઈ હૈ. વે આજ નવી દિલ્હીમાં આવતા સાલ રી હજ યાત્રા રી તૈયારીયા સારું બલાઈચી મીટિંગ પાછે ખબર નવી સાથે વાતચીત કર રહ્યા હા. રિજિજુ બતાયો કે ઈ સાલ ભારતને હજ યાત્રા સારું સઉદી અરબ રા હજ અર ઉમરાહ મંત્રાલય રી ઓરું દો ઇનામ દિયા જ્યા. વે બતાયો કે સરકાર આવતા સાલ રી હજ યાત્રા સારું નવી નીતિ રો એલાન કરેલા. કેન્દ્ર સરકાર ચાલુ માલી સાલ માય ગામાઈ હલકા માય 26,000 કિલોમીટર ઉંબત્તી લંબી સડકા બનાવેલા. ગ્રામીણ વિકાસ મંત્રાલય રે મુજબ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અર સંબંધિત ગ્રામીણ સંપર્ક પહેલા રા તહેત આ સડકા સારું 18,900 કરોડ રૂપિયા ઉંબત્તી રકમ રાખી છી હૈ. ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ રોહિત કંસલ રે સદારતમાં એવી મીટિંગમાં રાજસ્થાન સમેત 6 રાજ્યના અહેલકાર સામેલ થયા. દેશમાં સઘળા તેલ શોધન કારખાનામાં કાચા તેલ રા પર્યાપ્ત ભંડાર મોજુદ હૈ અર એ કારખાના પૂરા બૂતાઉં કામ કર રહ્યા હૈ. પશ્ચિમ એશિયા રા મોજુદા હાલાત રા બારામાં આજ નવી દિલ્હીમાં ભી અંતર મંત્રાલયી પ્રેસ વાર્તામાં પેટ્રોલિયમ અર પ્રાકૃતિક ગેસ મંત્રાલય રે સંયુક્ત સચિવ સુજાતા શર્મા આ જાણકારી દીની. વે બતાયો કે લાડલા 3 દિનમાં રસોઈ ગેસ રી 1,47,00,000 ટંકિયા ગ્રાહકાને દેરી છી.
2: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर वर्क कर रही हैं. रिटेल आउटलेट्स पर और डिस्ट्रीब्यूटरशिप्स पर ऑपरेशन नॉर्मल है. एलपीजी बैकलॉग घटकर 3.1 डेज हो गया है. पिछले 3 दिनों में 1.36 करोड़ बुकिंग्स के अगेंस्ट 1.47 करोड़ डिलीवरीज की गई हैं और मार्च से लेकर अब तक 10.02 लाख पीएनजी कनेक्शंस गैसिफाई किए गए हैं. 3.22 लाख कनेक्शंस के लिए एडिशनल इंफ्रास्ट्रक्चर क्रिएट किया गया है.
0: समाचार आप आकाशवाणी जयपुर अजमेर सुन रहा हो. प्रादेशिक समाचार बुलेटिन आप हमारा एक्स हैंडल @AIRNews_Jaipur, यूट्यूब चैनल राजस्थान AIR न्यूज और फेसबुक मथे AIR न्यूज राजस्थान पर आई सुन सको हो. इस आगे आप हमारी वेबसाइट newsonair.gov.in मथे समाचार सुन सको हो और संबंधित फोटो और वीडियो देख सको हो. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા રાષ્ટ્રીય સ્તરની હોડામાં તમગા જીતણવાળા 50 ખેલાડીઓને માધ્યમિક શિક્ષા વિભાગમાં કનિષ્ઠ સહાયક રા ઓહદામાં નોકરી દેવાની મંજૂરી દીની હૈ. ઈ ફેસલાઓ નૌજવાનોને ખેલના રા હલકામાં આગળ વધણ અર પ્રદેશમાં ખેલના રા વિકાસને બધાવો મિલેલા. રાજ્યમાં કૃષિ ઉપજ મંડી સમિતિયા રો બુનિયાદી ઢાંચો મજબૂત બનાવણ સારું મુખ્યમંત્રી ભજનલાલ શર્મા 18,86,00,000 રૂપિયા ખર્ચવાળા વિકાસ રા કામ મંજૂર કિના હૈ. ઈ રકમ સોજત પલસાના શ્રીમાધવપુર બીકાનેર નાગોર અર દુધુ કૃષિ ઉપજ મંડીમાં વિકાસ રા કામ કરાયા જાવેલા. ઈ સાગે યાર્ડ અર સંપર્ક સડકા બનાવણ અર ટૂટોડી સડકારી મરમ્મત રા કામ કરાયા જાવેલા. નાગોર અર ડીડવાના કુચામન જિલ્લા મુખ્યાલયમાં આજ પ્રાકૃતિક ખેતી કાર્યશાળા રાખી છી. રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન રા તહેત કૃષિ વિભાગ રી ઓરું ડીડવાનામાં રાખી છી કાર્યશાલામાં જલદાય મંત્રી કન્હૈયા લાલ ચૌધરી કિસાનો ખેતીરી કુલ જમીઓ કમો કમ 10% હિસ્સામાં પ્રાકૃતિક ખેતીકરણ બાબત કહ્યો. नागौर माएफी कार्यशाला माए किसान आयोग रा अध्यक्ष सी आर चौधरी प्राकृतिक और जैविक खेती माथे जोर देता था का कहो का इनु

0: તો વેમા ભાઈ,
1: હા સા,
0: દેખો સા, બહોત હી પ્યારો સો રાજસ્થાની ગીત જો હે વો આપણે કિસાન ભાઈ બહેના ને આપા હુણાયો સા, ઓર અભે દેખો સા કાર્યક્રમ ને આગે બઢાવતા તકા જાણકારી કિસાન ભાઈ લોગા ને યા કરાવા કી કૃષિમ જોખિમ પ્રબંધન રે બારે મે.
1: સહી કહી રહ્યા સા, દેખો ખેતીવાડી આપણે કિસાન ભાઈ કરે તો નરે હારો જોખિમ રહેવે કે મોસમ ખરાબ વહી જાવે, કંઈ વગાડો વહી જાવે, રોગ લાગ જાવે, કીટ લાગ જાવે, યા ઓર તણી તરકો જો હે આપણે નુકસાન બી વહી જાવે. તો કૃષિ જોખિમ પ્રબંધન આપી કણિતરો કર સકા યા કઈ જાણકારી વે આની કે બારામાં બતાઈ રહ્યા હા. તો કૃષિ જોખિમ પ્રબંધન કો મતલબ યો હે કે રણનીતિ ઓર ઉપાય જો હે વો આપણને અપનાવણો પડેગા. કિસાન ભાઈ જો હે ઉત્પાદન ને વ્યવવાળી જો અનિશ્ચિતતા હે, વિત્તી નુકસાન મતલબ આપણે નુકસાન જો વહી જાવે વો હે, બજારમાં ઉતાર ચઢાવ કી સ્થિતિ મેં આપણા બચવા વાળા કી જો સ્થિતિ હે વા હે, ઓર ખેતીબાડી મેં પ્રાકૃતિક નુકસાન જો વ્યા કરે વણી મેં અનિશ્ચિતતાને ધ્યાન મેં રાખતે દીકે જો